일단 나르자 대가치 아래 아래기 아래 바이 제트바트를 타고 아래 나는 그 바시 갈바래 जतन भाव सुख किए दुख क्यों न को कौ नानक सुन रे मन हर पावे सोहोए